હજી ફિલ્મમાં સીજ રાખેલી દેવી છે. વેલકમ અબાઈ સ્ટુડિયો સ્ટુડિયો તો પખેર રાખલી જમા ટૂલ મિનવાલો તો સલામ ભાઈ માતે જાને તમન્ના જાને અદા તુચ પે જે સહી ખાદા દો ડ્રામા સોંગ દે વિજે દારા તે પ્લે કા ઓ પ્લીઝ આઈ એમ લાઈબા ખાન ડેર મનન જમા ખોરી ફરમાઈશુ ને ડેર રવાન દી કસ્તાસ ફરમાઈશ પૂરો કોમ દ બિલ ચાને પૂરો કોમ દ રોર બને પૂરો કોમ દ ખોર બ પૂરો કમ ફરમાઈશ દ ખોર બ ન પૂરો કોમ દ રોર બ ફરમાઈશ પૂરો કમ નોર બ ખફશી તો પદે વજે જમા ખોર ઓ જમા રોર મે ફરમાઈશ કુતાસ દ્વાળા જમાના મખ ફકી હા ઓ તાસ તપતર જ ને રહમત ખાદિમ યમા માશુમ યમા જજ યમા નાપોય યમા કલે તાસુ જમાના ખફશે માતે બ તકલીફ મેલાવશી ઓ જે કલે માતે તકલીફ મેલાવશી ને જો ગમ બ્યા જરત આચુમા او چې غم زما دلتا واچی دل شي زما دلبه زخمی شي پدې کې بیا چې کله زخمی شي زبول علاج نه کوم نو بیا به سوشي بیا به کې نو پیدا شي پیپ چې پیپ پکې پیدا شي بیا به سې چلو کوم بیا به کټ تلاشم چې کله پوخ کټ تلاشم بیا پروګرام ته سوک راځي دینه پس شم سو خپ کې بد بګي حاجی ډېر مننه حاجی بل له میسج راغلی بھائی میں وزیرستان جا رہی ہوں اگر وہاں نیٹ ورک ہوگا میسج کروں گی ورنہ والسلام سارا خان تھینک یو سو ویری مچ کڑ میں واغستل زم چرتا کم غمونا شول کم چرتا کم دا غمونا شول کم چرتا کنا میرے جات من زما خوری تھینک یو سو ویری ویری ویری مچ